નેક્સ્ટ ભાઈ છે મિત્રો છે સ્વીટ ભાઈ જાની શરૂઆત મેં દાખલા શા ભાઈ છે અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા ઓકે જી છે ઓય પ્રોગ્રામ ને છી ડે મેસ કવા મેરે પ્યારે સે અનમોલ લવલી વીઆઈપી સ્વીટ ભાઈ જાની ફૂલ કી તરહ મુસ્કુરાતે રહો ઓર આપ મુસ્કુરાતે હુએ અચ્છે લગતે હૈ બેસ્ટ ઓફ લક ઓકે આઈ એમ ફૂલ હેપી એન્ડ ફૂલ ફ્રી યુઆર ફેન ક્યુટ રશી ખાન ક્યુટ સિસ્ટર જાની સ્વીટ રોશી ખાન યુ જહાન મનના થેન્ક યુ સો વેરી મચ ફોર જાને દે મેસેજ કવલો ઇઝત રો કવલો યુ જહાન મનના સો નેક્સ્ટ મેસેજ ચા ખેડે દે ચા ખેડે દે

નેક્સ્ટ ભાઈ છે ભાઈ માત સાંગ પ્લે કા પ્લીઝ પ્લીઝ પ્લીઝ શાન હાન વાલા ઠા ભાઈ જે છે ઓકે ઇન્દ્ર ભાઈ મેસેજ કો બોલો યો જહાન મનના થેન્ક યુ સો વેરી મચ السلام علیکم راس کے ایم ہمنا اشنا وزیر فرام ڈومیلا بچی کال میں لاؤ ہو کال میں نہ لے گی اوکے جی پھر بخشنا معذرت ہاں